0: ઉડેરો લાળ સ્ટેશન માલગાડી સા હાદસે સબબ બતલ થયેલ અપ એન્ડ ડાઉન ટ્રેક્સ બહાર નથી સક્યા. ટ્રેન્સ મુખ્તલિફ સ્ટેશન તે બીઠલ મુસાફરન કે રહેલ ભાડા વાપસ કયા વ્યા. માલગાડી કે ટ્રેક તા હટાયન રેલવે ટ્રેફિક બહાલ કરણ જો કોશિશું જારી. કરાકરમ તેજગામ એ પાકિસ્તાન એક્સપ્રેસ સમેત બ્યુ ટ્રેન્સ મુખ્તલિફ સ્ટેશન તે બીઠલ. ટ્રેન્સ સી અચવન 24 કલાકન તાઈ મુઅત્તલ રહંદી. કુંભ વેજો પરણેલ નારી પુરસ્કાર તોર ગોલી લગણ સબબ મારજી વહી નોજવાન જખમી. ગોઠ છત્તલ કલોડો મેં 19 મહિન જી રઝિયા ઝાલ અબ્દુલ સમદ કલોડો હયાતી વિજાય વેઠી. તેમી અલી મદદ કલોડો જખમી થી પયો. લાશ એ જખમી કે અસ્પતાલ મુંતકિલ કયો વયો. પોલીસ જો ચવણ આહે તો વાકે બાબત કતલ તોડે ખુદકુશી જા ચોબોલા આહેન વધીક જાચ કરે રહ્યા આહ્યો. સન મેં શાહવેસ કેનાલ જા આબાદગાર પાણીએ જી ખોટ ખિલાફ સરાપા એહતજાજ પેદલ માર્ચ કરે ધરણો. આબાદગારન શાહ આવેસ કેનાલ જદોજહેદ કમિટી જી સદ તે રેલી કઢી લાખા લિંક રોડ તે ધરણો હયો. સનન ચવણ આહે તો શાહ આવેસ કેનાલ તે મુંડ જા બાસર જમીદાર ગેરકાનૂની ધિકા લગાય પાણી ચોરાય રહ્યા આહેન. ઝરઈ પાણી જી ખોટ સા ગડ પીએણ જે પાણી જી બી ખોટ પેદા થી વઈ આહે. પાણી જી ખોટ સબબ 21,000 એકડન તે બીઠલ ફસલ તબાહ થી વયા આહેન. નોટિસ વઠી પાણી ડિયારે વને. ऐं फैज़गंज में वधंदड़ बदमनी खिलाफ़ बहिराण हाईवे बंद करे धरणो. पुलिस ख़िलाफ़ नारेबाज़ी. वकीलनि वापारनि कॉम्परस कारकुननि ऐं शहरनि रोड ते शामियाना हणी धरणो हयो. ट्रैफिक मुअतल थी वई. मुजाहिरीन जो चवण आहे त फैज़गंज जो अमन तबाह थी वियो आहे. रोज़ानो फुर ऐं चोरी जा वाकिया पेश अची रहिया आहिनि. बदमनीअ ते ज़ाब्तो आणण में मुकमल नाकाम थी वई आहे. रहवासी गैर महफ़ूज़ आहिनि. मुख़्तलिफ़ सामान वापसि कराई अमन.
1: आप सुन रहे थे GAFM नेटवर्क पर KTN न्यूज.
2: मटियारी के हो तो आवाज भी मटियारी की है. सुनते रहो GAFM 91.6.
3: यार कुछ डीन खा चेल जो सूर जोड़न जी तकलीफ अया साबी दर्द इतरो वधी वियो आहे जो हलन फिरन भी दुखियो लगे थो.
4: तो पोई तू फकीरी डेक्स ऑइंटमेंट इस्तेमाल छो न तो करी.
3: इहा वाकई फायदे वारी आहे छा.
4: बिल्कुल फकीरी डेक्स मरम मुतासिर थे हंड ते आसानी सा जजब थी. सूर आई सोडियम आराम पहुंचाने में मदद दे थी.
3: सिर्फ चेल ऐ सूर लाए
4: न दा आसाबन जो सूर जोड़न जो सूर कंध आई चेल जी तकलीफ सट धक लगन पुराणन जख्म जे सूर आई चमड़ी जे जलन लाए भी फायदेमंद आहे.
3: इस्तेमाल किए कजे.
4: मुतासिर थे हंध ते डी में ब खा टे भेरा नरमी सा लगायो आई आराम जो एहसास हासिल करियो. जी हाँ फकीरी डेक्स ऑइंटमेंट सूर खा आराम हर रोज हर कदम अड़ी वेजे स्टोर ता नालो वठी खरीद करियो. फकीरी डेक्स ऑइंटमेंट.
5: सिंध की हो तो आवाज़ भी सिंध की है. GAFM 88 नेटवर्क. GAFM 88 नेटवर्क सिंध की आवाज़.